105.4 MHz ચર્ચ મેગાતાત આકાશવાણી પણજી કેન્દ્રા સા FM રેનબો ચેનલ મોગળા કે પેંગ સુપ્રભાત યોકાર અને આતા તુમચા સંગત અસલી કાતરંચી કાર્યવળ FM રેનબો વેલાન 8 વર્ઝન 15 મિનિટ અને 40 સેકન્ડ કાતરંચી કાર્યવળ પહેલા સ્વાતે લોલી ટ્રાસો આવાજ તુમચા ખાતી.